જાતો જ નથી, લિનએસ્ટિમાબલ. અને ત્યારબાદ લેપોન્સે, એના બાજુમાં મને લખવું હતું પણ બહુ લંબુ થઈ જશે, જે કુતિધ્યા, હરરોજ હર દિવસે, એ કિંમતી વસ્તુ, ખુદાની નેમત, અને જેની તરફ કદાચ મારો ખ્યાલ જાતો જ નથી. હાલાકે આ દિનનો એક ઊંચામાં ઊંચો અને ઉત્તમમાં ઉત્તમ એક ભાગ છે અને એની તરફ મારું ધ્યાન જાતું જ નથી. હાલાકે બહુ કિંમતી વસ્તુ છે. કેટલી કિંમતી વસ્તુ છે કે ક્યારેક ક્યારેક એવું મળે છે કે આ નેમત ઘણા ખરાને નસીબ પણ નથી થતી. અને અહીંયા ઘણા હશે તમારામાંથી ને, આપણે કોઈના ઘરે નથી ગયા, કોઈના જીવન સાથી નથી, કોઈના સાથે આપણે રહેતા નથી, પણ હર કોઈ પોતપોતાની જગાએ પોતાથીને પૂછે કે ભાઈ શું મામલો છે, આ નેમત મને કેમ. હાજી શેખ, બિસ્મિલ્લાહ, યલ્લા, બહુ જાજી સલવાત પછી પડાવી જોશે, આવી જાને યાર, યલ્લા, હસન, સલ્લુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. આખરકાર મને કેમ કદાચ કદાચ આ નેમત નસીબ નથી થઈ. હાલાકી બહુ કિંમતી નેમત છે ખુદાની, એક એવી નેમત કે જેની તરફ મારો ખ્યાલ પણ કદાચ નથી જાતો. અને આ નેમત માટે આપણા ઇમામ અલીમુસલામ દુઆઓ માગે છે. સવાલ થાય છે ને કે જો ઇમામ અલીસલામ આના માટે દુઆ કરતા હોય તો કેટલી કિંમતી વસ્તુ હશે, એક એવી વસ્તુ કે જેની મને તમને જરૂર છે પણ એની તરફ મારો ખ્યાલ જાતો જ નથી. લિનએસ્ટિમાબલ લેપોન્સે. એક દુઆથી શરૂ કરીએ. મારા તમારા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદ સાજિદીન અલી સલામ, દુઆએ મકારમુલ અખલાક સહીફતુ સજ્જાદિયાની 20મી દુઆ છે. એના વાક્યોમાંથી ને એના અલ્ફાઝો ને જુમલાઓમાંથી ને એક દુઆનો ભાગ ચોથા ઇમામ આ પ્રમાણે ખુદાની માર્ગમાં તલબ કરે છે અને કહે છે, અય મારા પરવરદિગાર, વજરી લિન્નાસે અલા યદૈયલ ખૈર ઓલા તુમ હકુ ઓલા તમ હકુ બિલ મન. એ મારા પરવરદિગાર, તું એક વસ્તુ મને આપી દે, એક નહેમત મને આપી દે, એક તૌફીક મને આપી દે, એક વસ્તુ મને નસીબ કર. વા અજરી લિન્નાસ અલા યદૈયલ ખૈર, ખુદાય એવું કરી દે કે આ મારા બે જે હાથ છે ના, બે હાથ યદૈયા, વા અજરી લિન્નાસ, માણસો માટે મારા હાથ હસ્તક, મારો હાથ સબબ અને કારણ બની જાય, વસીલો બની જાય કે માણસોનું ભલું, માણસોની નેકી, માણસો માટે કારે ખેર, ખુદાએ એવું કર કે મારા પાસેથી ને પસાર થાય. તું મને એવો બનાવી દે કે હું બીજાના કામની અંદર કામ આવું, મારા હાથ જે છે એનાથી ને લોકો માટે, માણસો માટે. વાજરિયા લિન્નાસ અલા યદૈયલ ખૈર, ઇમામ આની દુઆ માગે છે. સવાલ કરવા જેવો છે કે મારી જિંદગીમાં દુઆ તો કરતો હોઉં કે ના, અલ્લાહુ આલમ, પણ એવું મને થાય છે કે આ કેટલી કિંમતી વસ્તુ છે, આ કેટલી સલ્લુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. વિચારવાને લાયક વસ્તુ છે, લિનએસ્ટિમાબલ લેપોન્સે દુ કોતિદિયન, મને એનો કદાચ વિચાર આવતો જ નથી. શા માટે? કારણ કે જે પ્રમાણે મને ધર્મ સમજવાનું છે ને, સમજાવવાનું છે અને સમજવાનું છે, એની અંદર કદાચ કદાચ ક્યાં ખલલ છે. કારણ કે મેં ધર્મના અમુક કાર્યોને જ ધર્મનો ભાગ લીધો છે. હાલાકી ખુદાવંદ કરીમ આ વસ્તુ ઉપર, આ નિયામત ઉપર એટલો ભાર આપે છે. ચોથા ઇમામે દુઆ માંગી ના, આની કિંમત હમણાં ઇન્શાઅલ્લાહ તમને બતાવશો, પણ એ પહેલાં ઘણા ખરાને આ નેમત નસીબ નથી થતી. ને તમે જોઈ લેજો, ચોથા ઇમામની હદીસ છે. કોણ? ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદ સાજિદીન અલી સલામ. ઇન્ના હવાઇજ الناس ઇલૈકુમ મિન નઅમિલ્લાહ અલૈકુમ ફલા તમિલુહા. ખરેખર ખરેખર માણસોની જરૂરિયાત, માણસોની હાજતો જે તમારા સામે પેશ કરવામાં આવે, ઇન્ના હવાઇજ الناس ઇલૈકુમ મિન નઅમિલ્લાહ અલૈકુમ, માણસોની જરૂરિયાત, માણસોની હાજત તમારા તરફ જે આવતી હોય એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી ને તમારા ઉપર એક નેમત છે. ફલા તમિલ્લુ નઆમ, આવી નેમતો તમારા પાસે આવે, આવા મોકા તમારા પાસે આવે તો તમે નેમતોથી ને નારાજ નિરાશ ના થઈ જાઓ,

હકીકી તરજુમો શું છે? તમિલનું, કંટાળી ન જાઓ. કારણ કે આ ખુદાની નિયમતોમાંથી એક નિયમત છે કે લોકો તમારા દરવાજાને ખટખટાવે છે. તો ચોથા ઇમામ અલી સલામ આના માટે દુઆ કરે છે કે માણસોનું ભલું મારા હસ્તક થાય, હું એનું કારણ બની જાઉં, મારા જરીએ, આપણી ભાષામાં મારા વસીલાથીને બીજાઓનું ભલું થાય. એ જ ચોથા ઇમામે કહ્યું કે માણસોની હાજત તમારા પાસે જ્યારે આવે છે તો સમજી લ્યો કે ખુદા તરફથીને તમને નિયમત મળેલી છે. પણ અફસોસની વાત એ છે કે હું કેમાં પડ્યો છો? એ જ વસ્તુ અહીં અંદર કે જે મને એમ લાગે છે કે આ જ છે ધર્મ. હાલાકી કુરાન મજીદની અંદર એક આયત કાફી છે, એક આયત. પરવરદિગાર આલમ સૂરે હજ કુરાન મજીદનો 22મો સૂરો છે, આયતનું નિશાન છે 77, શપિત્ર વેન્દો વર્સે સુસન દિસેટ 22:7. આપણાથી વાત થઈ છે, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ, ઈમાન લાવવાવાળાઓ, રકઉ, રુકુની વાત, વસજુદુ, સજદાની વાત, વઅબુદુ રબ્બકુમ, તમારા પરવરદિગારની ઇબાદત કરો, પરસ્તીશ કરો. વાત ખતમ થઈ ગઈ? નહીં. વફઅલુલ ખૈર, અને ભલાઈ કરો, નેકી કરો, લઅલ્લકુમ તુફલહૂન, કદાચ કદાચ તમે કામયાબ બની જાઓ. માલુમ પડે છે કે ખુદાવંદે કરીમે કામયાબી માટે કદાચનો શબ્દ વાપર્યો ને કહ્યું, ખબરદાર, તને એમ ના હોય કે તારા રુકુ અને સજદા અને તારી ઇબાદત એનાથી ને તું કામયાબ બની જઈશ. આની અંદર એક ઓર વસ્તુ છે, વફ અલુલ ખૈર. રુકુ કેના માટે હોય? શાન કેના માટે હોય? ખુદા ના. સજદો કેના માટે હોય? કુમેલ, ખુદા માટે હોય. ઇબાદત કેની હોય? મિનહાલ. વફ અલુલ ખૈર, અને સારું કરો. ખુદાને કઈ મારી તમારી જરૂર છે? તો કેની વાત થઈ રહી છે? ખૈર કેની? ચોથા ઇમામ યાદ છે શું કહ્યું? માણસોનું ભલું મારા હાથે થાય. અને ખુદાવંદે કરીમે વફ અલુલ ખૈર પણ કહ્યું કે અહીં ખુદાના બંદા યાદ રાખજે, આ બધી પરસ્તીશની વાતો, ઇબાદતોની વાતો, એની જગા ઉપર પણ તારી જિંદગીમાં વફ અલુલ ખૈર હોવું જોઈએ. તને નસીબ થાય છે એના માટે તને વ્યાધિ થાય છે, તને ચિંતા થાય છે. તમને યાદ છે 10માં એક મજલિસ પડી હતી, કોણ હોય છે મોમિન? નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. મસલુલ મુમિન કલ અત્તાર, મસલુલ અત્તાર, મસલુલ મુમિન કલ અત્તાર. મોમિનનો દાખલો આ ઇત્ર, શું હતું તમારો બોલ મજગાનો, મરાસી, મરાસી વેચવા વાળો ને એના જેવો છે. ઇન જાલસ્તહુ નફાક, વઇન માશૈતહુ નફાક, વઇન શારકતહુ નફાક. ઈ પારફ્યુમ વેચવા વાળો જે હોય, ઇત્ર અને મરાસી વેચવા વાળો જે હોય, એના બાજુમાં બેસો ના તોય ફાયદો, એના સાથે ચાલો તોય ફાયદો, એના સાથે શરીક થાવ તોય ફાયદો. મોમિન હંમેશા બીજાને ફાયદો પહોંચાડવા વાળો છે. પણ આ લિનેસ્ટિમાબલ લે પહોંચે એના તરફ મારો ખ્યાલ જ નથી. હદીસે કુદસીને પડીએ, નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, કહે છે ખુદાવંદે કરીમે જનાબે મૂસાને કહ્યું, કહ્યું યા મૂસા, ઇન્નલી ઇબાદન અબીહુમ જન્નતી વ હક્કિમુહુમ ફીહા. મૂસા, મારા અમુક એવા બંદાઓ છે જેના માટે, મારો તરજુમો કરું છું, મે મારી જન્નતને વકફ કરી નાખી છે, આપી દીધી છે આ લોકોને મફતમાં. વો હક્કિમુહુમ ફીહા, અને આ લોકોને જન્નતના રાજા બનાવીશ, હુકમ આ લોકોનો ચાલશે જન્નતમાં. મારા એવા બંદાઓ છે કે જેના માટે મેં જન્નતને વકફ કરી નાખી છે, અને આ લોકોને હું હુકુમત આપીશ, સત્તા આપીશ, તાકાત આપીશ. જનાબે મૂસા અલી સલામે પૂછ્યું, ખુદાયા,
એ કોણ છે જેના માટે તે જન્નતને વક્ફ કરી નાખી છે અને જેને તું સત્તા આપીશ, હુકુમત આપીશ? તો ખુદાનો

જવાબ આવ્યો અને કહ્યું મન અદખલા ફી કુલુબિલ મુમિને સુરૂરા, એક પોતાના મોમિન ભાઈના દિલમાં ખુશી પહોંચાડી દે ના તો એના માટે મેં જન્નતને વકફ કરી નાખી છે. આપણને સમજાય છે કે જ્યારે આ મોકો મારી તમારી જિંદગીમાં આવે છે તો આની કિંમત કેટલી છે કે વાહ ખુદાવંદ કરી, આવું નાનું કામ આપણે કહેશો એ નાના કામ માટે જન્નતની વાત કરે છે. આ કોણ હતા? મૂસા. એક બીજી હદીસ છે એની અંદર જનાબે દાઉદથીને ખુદા વાત કરે છે. હદીસે કુદસી કહેવાય. રસૂલે કરીમ કહે છે કે ખુદાએ જનાબે દાઉદને કહ્યું અને કહ્યું યા દાઉદ,

બીજી હદીસ છે, એની અંદર જનાબે દાઉદથીને ખુદા વાત કરે છે. હદીસે કુદસી કહેવાય. રસૂલે કરીમ કહે છે કે ખુદાએ જનાબે દાઉદને કહ્યું અને કહ્યું, યા દાઉદ, યા દાઉદ, ઇન્નલ અબ્દ લયાતીની અબ્દ યૌમલ કયામત બિલ હસના. બંદો કયામતના દિવસે મારી બારગામાં એક નેકી લઈને આવશે, એક નેકી લઈને આવશે. અબી હુમ જન્નતી વહક્કમુમ ફિયા, અને મારી જન્નતને વકફ કરી નાખીશ અને એમાં એને હુકુમત આપી દઈશ. દાઉદે પૂછ્યું, ખુદાયા કઈ નેકીની વાત કરશ તું, કઈ નેકીના બારામાં ચર્ચા કરશ? તો જવાબ, અબ્દુન મુમિનુન સઆ ફી હાજતે અખીહિલ મુસ્લિમ અહબ્બા અન યકદીહા કુદયત અમ લમ તુકદા. એ મુમિન બંદો જે પોતાના મુસલમાન ભાઈની હાજતને પૂરી કરવા માટે મહેનત કરે, એની દિલની નિયતો કે હું આને કામ આવી જાઉં, આની હાજતને પૂરી, અહબ્બો કદાયા. પણ ક્યારે ક્યારે બને છે, કોદયત અમ લમ તુકબા, એની હાજત પૂરી નથી થતી અથવા તો ક્યારે થઈ જાય છે, એના માટે શું છે, જન્નત. નાની વસ્તુ, એના માટે મેં વિચાર કર્યો છે. એ બીજા શબ્દોની અંદર કહું, ઘણી મજલિસો આપણે પડેલી છે, ભાઈ મને કોઈ યાદ કરે છે કે આ કામ, હાલ ઓલાને બોલાવો, એ કંઈ કામ આવશે. તને કોઈ યાદ કરે છે ક્યાં ઓલાને બોલાવું તો અહીંયા કંઈક કામ આવશે? તમને માશરાની અંદર એવા મળશે, કે દૂર જવાનું નથી, અહીંયા કોઈને આને કે આને ઘા નથી, બધા પોતપોતાની જગા ઉપર જોઈ લે કે ક્યુ દીન હું અપનાવું છું ને મને દીન શું સમજાવે છે. તમને જોવું હોય ને સાદુ, એ જોઈ લેજો ન્યાઝમાં, તમને તમે જોઈ લેજો, ત્યારે તમને ખબર પડી આવશે કે એમાં ઘણા ખરા તમને મળશે કે એક ચમચો પણ નહીં ઉપાડે, એક ચમચી પણ નહીં ઉપાડે. કેમ? એને કોઈની મદદ કરવાની અંદર રસ જ નથી, કોઈને કામ આવે એમાં એને રસ જ નથી, એને બસ એના ઢગલાઓ વારવા છે અને એને એમ છે કે મારા જેવો દૂધનો ધોયેલો કોઈ નથી. હાલાકી આની કિંમત એટલી છે કે આ એક નેકી ક્યાં સુધી, તમને ખબર છે, સાદિક અલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ માં કયો, કયામતના દિવસે એક બંદો જેને ફરિશ્તાઓ જહન્નમ તરફ લઈ જતા હશે, એ જાતો હશે ને એ લોકોને રસ્તામાં બે છે, એટલે આ લોકોને આપણે યાદ કરીએ, શેખ યાસીર ને શેખ અલી, શેખ અલી આપણે નવા પૈણેલા, એ બે દેખાશે. એને ઓલો જઈ રહ્યો છે જહન્નમમાં, છઠ્ઠેમાં કહે છે, એ જાતા જાતા એનો ચહેરો, એનો નજર આ બે ઉપર પડશે ને, એક મોમિન બંદા ઉપર. તે ફરિશ્તાને કે જરાક ઊભો રહે, કે આને ઓળખું છું મેં, શું કામ છે? મને એનાથી બસ એક સવાલ જ કરવો છે. બિસ્મિલ્લાહ કર. ઓલો જહન્નમી બોલશે આ લોકોને, શેખ યાસીર, દુનિયામાં હું તને આ વસ્તુ માટે કામ આવ્યો હતો, તારી હાજતને પે પૂરી કરી હતી, અહીંયા આવે કયામતના મને જરૂર છે, કઈ અજ્ર આપી શકે છે મને? અહીંયા ની કરેલી નેકી, ઓલો ઠાવકો તેને વા માગવા આવ્યો, તો શું કરે હવે શેખ યાસીર? છઠ્ઠા ઇમામ કહે છે કે મોમિન કહે છે ફરિશ્તાને, આને છોડી દે, એણે મારી દુનિયામાં મદદ કરી, આને છોડી દે. છઠ્ઠા ઇમામ કહે છે મોમિનના કહેવા ઉપર, કારણ કે એક બંદાની મદદ કરી હતી, એક બંદાને કામ આવ્યો હતો, એના માટે ભલું કર્યું હતું, એ જહન્નમના બદલીમાં એના સાથે જન્નતમાં એને લઈ જવામાં આવશે. લિનેસ્ટિમાબલ લે પોસે. ને તમે જોઈ લ્યો, આપણને જ્યારે ફોન આવે કે ભાઈ જરાક આ કરી દે ને, હમણાં નહીં થાય શેખ, આ કરી દે ને હમણાં નહીં થાય શેખ, આ કરી દે ને હમણાં ટેમ નથી, કોઈને કંઈ ઘા નથી, હું મારા વિષયની અંદર છું, આજે મને એમ થયું કે હાલને ઓલાને ઘા દઉં, અહીંયા નવરા છે ઘા ગોતવા માટે, દીન શું મને કહે છે એના માટે આ બધા વિષય પડું છું કે અહીં મુસલમાન

જ્ઞાન જાગી જા. આ દીન ફક્ત આ ક્રિયાઓનું નામ નથી. તારી અંદર અમુક એવી વસ્તુઓ હોવી જોઈએ કે એના તરફ તારું ધ્યાન લે પહોંચે, જાતું જ નથી. આ ખુદાની એક નિયામત છે કે જે તારા ઉપર છે. ચોથાઈ મામે કહ્યું તો એનાથી કંટાળી ન જા, એ નિયામતની કદર કર. ખુશનસીબ છો તું, આપણી ભાષામાં નસીબદાર છો તું કે આ બધી વસ્તુઓ તારી તરફ આવે છે અને તને આનો ફાયદો ઉપાડવાનો ખુદા મોકો આપી રહ્યો છે. અને તે છતાં તારા જેવો યા મારા જેવો મૂર્ખો કોણ કે આવો નાનો સૂનો મોકો કે પોતાના મોમીન ભાઈને કાંઈ હું કામ આવું ત્યારે હું આ મદદના યા સહાયના દરવાજાને બંધ કરી નાખું. આ ખબર પડે આપણી મારી તમારી ઈબાદત. સફવાન જમાલ, અમે યાસીરે કે કેટલી મજલિસ પડી નાખી સફવાન જમાલ ઉપર. ઊંટવારો હતો એ કહે છે, હું છઠ્ઠા ઇમામના બાજુમાં બેઠો હતો મક્કાની અંદર, મદીનાની અંદર નહીં, મક્કાની અંદર. તમને ખબર છે કેટલી કિંમતી વસ્તુ છે અલ્લાહુ અકબર. આ છઠ્ઠા ઇમામ મક્કાની અંદર છે, પણ એની પહેલાં મદીનાની એક વાત મને યાદ આવી ગઈ તો બયાન કરી દઉં. એક સલાત પડું મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મદીનાની અંદર નબીએ કરીમનો કોલ છે, લઈન અમશી, શેખ તરજમો કરતો, લઈન અમશી મા અખી ફી હાજતે અહબ્બુ ઇલૈય મિન અલ ઇતિકાફ ફી હાઝા અલ મસ્જિદ. લઈન અમશી ફી હાજતે અખી અલ મુસ્લિમ, અખી મુસ્લિમ. હું પગલા ભરું ચાલું, આપણી ભાષામાં કોઈની મદદ કરવા માટે નીકળું, કોઈને કામ આવવા માટે નીકળું. નબીએ કરીમે કહ્યું આ કોકને કામ આવવું એ મને વધારે પસંદ છે એના કરતા કે મસ્જિદે નબવીમાં એતકાફ કરું. એતકાફમાં શું હોય શરત ખબર છે આપણને? એતકાફ રોઝા વગર ન થાય, એતકાફ મસ્જિદ વગર ન થાય, એતકાફની અંદર ઇબાદતો ખપે. પણ નબીએ કહ્યું એતકાફ કરતા ઈ પણ આ મસ્જિદમાં, મસ્જિદે નબવીમાં મને વધારે એ પસંદ છે કે હું મારા મોમિન ભાઈની ક્યાંય ને ક્યાંય મદદ કરું, એની હાજતને પૂરી કરવાની કોશિશ કરું. લીનસ્તીમાં આપણે લે પહોંચે. આ રસૂલ હતા. તો સફવાન કહે છે હું છઠ્ઠા ઇમામ પાસે બેઠો હતો મક્કાની અંદર, એવામાં અમારો ઓળખીતો એક મક્કાનો આવ્યો, મૈમૂન એનું નામ. એને છઠ્ઠા ઇમામને અમને બધાને સલામ કરીને કહ્યું કે મને એક તકલીફ છે, મને એક મારા ભાડા છે અમુક, જે હજી ભરાડા નથી એ જમાનામાં, અલ્લાહુ આલમ કેટલા ભાડા છે, લોઈએ ભાડું નથી ભરાતું, તકલીફમાં છો. છઠ્ઠા ઇમામે મને કહ્યું, કોણ બોલે છે? સફવાન જમાલ. છઠ્ઠા ઇમામે મને કહ્યું કોમ ઉભો થાને આની મદદ કર. સફવાન કે છે હું નીકળ્યો, એનું જઈને ભાડું ભરી આવો. પાછો આવ્યો, છઠ્ઠા ઇમામે મને પૂછ્યું શું કર્યું? કહ્યું ખુદાની મદદથીને એનું કામ પૂરું કરી દીધું. જ્યારે એનું કામ પૂરું કરી દીધું ના તો છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ innaka anta ayna akhaka almuslim ahabba ilayya ay safwan te tara momin bhai ni je madad kari che musalman bhai ni je madad kari che i mane ena karta vadhare pasand che min tawaf al asbu' bil bayt ek athwariya sudhi a khuda na ghar na kaaba no tawaf karto rahu mubtadian yani ke shuruati sawar thi saanj khane kaaba no athwariya sudhi hu tawaf karto rahu ena karta manaye vadare e pasand che ke jare bando potana momin bhai ne kaam aave che par ani kai kimat che maro pase nahi mane aama j che shauk rozana dhagla તસ્બીઓના ઢગલા. ખુદાએ એટલે કહ્યું હતું પાછીના વેન્દો સુસાન દિસે ઈમાન લાવા વાળાઓ યા અયુલ્લદીના આમનુ રકઉ વસજુદુ વઅબુદુ રબ્બકુમ વફઅલુલ ખૈર. ઓ પેલી ત્રણ ચાર વસ્તુ છે બધી ખુદા માટે. વફઅલુલ ખૈર, ખૈર કેના માટે હોય? ખુદાની મખલૂક ઇન્સાનો પણ એની અંદર આવી ગયા, જાનવરો પણ એની અંદર આવી ગયા.
અને કરબલા આપણા માટે સબક છે.

કે ત્યાં બીજાને કામ આવવું, કોઈ પાસેથી શીખવું હોય ને, ઘણું છે. અને ખબર નથી પડતી, ઓલાય હમણાં હઝરત અબ્બાસનો નહો પડ્યો, ત્યાં પણ એ જ છે. આપણે ત્યાં નહો આ પ્રમાણે પડાતો ના, અબ તો જરા ખૈમે મે આવો હાજી, અબ તો જરા ખૈમે મે આવો, અસગર કો પાણી પીલાવો ગાઝી, અબ તો જરા. હઝરત અબ્બાસ, કોકને આવા કશ્મકશની અંદર કામ આવવું, કરબલાએ સબક આપ્યો કે જેવી મુસીબતનો સમય હોય ત્યાં પોતાના લોકોને કામ આવવું એ આ દીનનો ભાગ છે. ખુદાને પણ નથી બોલ્યા અને ખુદાના બંદાઓને પણ નથી ભૂલ્યા. આ રિવાયત બહુ ઘણી વાર હું પઢું છું, પણ બધાની અંદર મારા તમારા માટે સબક છે. આપણે મહેફિલે ઝૈનબમાં છે એટલે જનાબે ઝૈનબને યાદ કરીએ, થોડું પૂછીએ કે આ જનાબે ઝૈનબ અલૈહિસ્સલામની આવી હાલત શા માટે થઈ ગઈ. હું કહું છું કારણો ઘણા છે, એમાંનું એક એ છે કે આવી હાલતની અંદર પણ કોઈને મદદરૂપ બનવું જનાબે ઝૈનબે નથી છોડ્યું. પોતાને થાકોડો કેમ ના ઉપાડવો પડે? સૈયદ સજ્જાદ કહે છે કે આશુની રાત પછી શામે ગરીબાબાદ અમારા ખૈમાઓને આગ લાગી ગઈ હતી. બચ્ચાઓ થાકણના લીધે સૂઈ ગયા હતા અને રાતના જ્યારે મારી આંખ ખુલેલી છે તો મેં શું જોયું કે મારી ફૂફી ઝૈનબ નમાઝે શબને બેસી બેસીને અદા કરી રહ્યા છે. મેં પૂછ્યું નમાઝ બાદ, ફૂફી અમ્મા તમે નમાઝે શબને બેસી બેસીને પઢો છો? તો ફૂફીએ મને જવાબમાં કહ્યું, યબનલ અખ ઇન રિજ લિલ્લા તહમેલોની, એ મારા ભાઈના ફરજંદ, ઝૈનબના પેરોમાં હવે ઊભા રહેવાની તાકાત નથી. અઝાદારો, ઝૈનબ શા માટે થાકી ગયા છે? ભૂખો પ્યાસનો આલમ તો એક તરફ, પણ જ્યારે પણ ઝૈનબના પાસે હુસૈન મઝલૂમ શહીદોના લાશાને લાવે છે તો મદદ કરવા માટે કોણ ઊભું છે? જનાબે ઝૈનબ ઊભા છે. કરબલાએ શીખવાડ્યું કોઈની મદદ કરવી આ કરબલાનો દર્સ છે. વાત ખતમ થઈ ગઈ. એ જ ઝૈનબ અને એ જ રાવી શામનું જિંદાન છે. સૈયદ સજ્જાદ કહે છે, ત્યાં પણ મેં ફૂફી અમ્માને નમાઝને બેસી બેસીને પઢતા જોયા. મેં પૂછ્યું, ફૂફી અમ્મા શા માટે બેસીને નમાઝ પઢો છો? કહ્યું, આ મારા લાલ, જિંદાનમાં ખોરાક એટલો ઓછો આવે છે, ઝૈનબ પોતાનો ભાગ નાના નાના બચ્ચાઓને આપી દે છે. અલા લઅનતુલ્લાહ અલ-કૌમ અઝ-ઝાલિમીન વસઅ અલમુ અલ્લાઝીના ઝલમુ અય્યુમ કલબિન યનકલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઊન રદ્ન બિકઝાહી વ તસ્લીમન લિઅમરિહ માતમ હુસૈન.